બણ્યો આપણને સુણ્યો મીઠો સો લોક ભજન. આજ ગુરુવાર બી છે ઓર બળ્યા ભજન આપણને સુણી લ્યું નાનજી મહારાજ કે અવાજમાં. બણ્યો કાર્યક્રમ આગળ બઢાવું આપણ સુણંગા ભેટ વાર્તા કિલકારી ગરબા.